0: ཁྱི
1: ཁྱི ཕྱད མམ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གས Tini ti sura yung nga tsu ta gegin kashi ti yung loma yin nandra, ta chinda yin nandra, ta songlo gu tongni yung kada mumbuzi, koda mumbuzi ti yur. Ta ti gu tongni yung losu mumbuzi yur, ta ti tongla yung kaka mwenyawari zi ti yur. Ta loma rapu zi zinda, loma lorela mwenywa, ta nandra mumbu ka sawa zangri.
0: Dinga.
1: Ti se du sa ti gu tongni nga tsu ta yurang gu sakya tini, ta Roma Japosona yo ta dik jin ne ngo gudir mo ta yi
0: la so
1: ta ndag to ne yo nga chola ta sa ji me ba ni ji me ba na ra ga te mi yo ka ka mo ni wa zi te nyu re
0: na ri
1: de ni ta nga chu go ten la ng so ne ndo la ma de wa ta ta ra mo bu yo re de ni de wa ga chun sun te da la yo ta cha chi le bo me ki mo re
0: na ri
1: cha chi me ki mo ndo de ni lo chu na la yo ta kur ga rōjōng kō tsānglōng kō jērāng chēni yō, dēyā tāng wēchīng tsāngbō xī tā mē bārē.
0: Nē rī.
1: Tā tā nukā nāmbā mōngbō zī yōng rī, tā tā sō nō, tā kā kāntā dzō kō nā rā, tā nī tsā tā nā rā zī gā, tā āng tō mā xiao ndu, mā sī lā tā tā nukā sāwā zī sō nyū rē gī gī lā.
0: Nē rī rī rī lā, gwa rīn chī. Āng ཁྱི ཁྱི ཁྱི
1: Taka tedun rin nga tsu lhotin setong da yin na ta nga rung tsu ke gigi xe yin bichan xe na ta so jin chi chitong de re.
0: Nya ri?
1: So jin chi chitong de yin du ta loma tsu ta nga tsu nden lu lu tsu wa re ta.
0: Nya ri?
1: Di yin du ta nga tsu gigi nam chi ta ko tsu la lon sen lu ji mua tong teni nga tsu minci nga minci panye lu ji mua tong. Teni lorong ya tuwa yin na tā ngā tsō bēji kā lēshē kōng tā sāngchī pukā tsāchī. Yō nā tēnē ngā tsō ndi kā bē nā lēshē jīmbō mbō tā wō.
0: Nā rī.
1: Tā ndō sō kō tsō lōn zhēn tī chū bā rē.
0: Nā rī.
1: Tā ndō sō mō ndō kō tsō lōn zhēn tī sō nō tēnē kā tē tū kā lō tī sē ndō sē dē wā tō. Tēnē yōng hā bā chēn tī bē kē kū kā sāng lā tōng yō nā mō ngī tēmbō xē yōng tō bā rē. Tā tā ngā nā bā zhē rē. Tēnē tēn sō ndō yō nā tā tā ngā tsō chā tīng tā mōngbō yō jirī, hiñ mō zau tōng, tā yīn lō chī kī chā chīn rā mē mōngbō yō kā tē tū mē lē rē. Tā tē tū mē yō tē nē ngā tsō lō chī kā sā tā tsō chē sā tē gē gīng jī jī xī tē jī tē mōng rē. Tā lō chī kā lō gē gīng jī kā xē jī tē mōng rē. Tē mōng tō tā ngā tsō pē lā tōng pē tō yō rē mōng, tā gē pō kā nā xē, sē pō kā nā
0: ཁྱི ཕྱད མམ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ
1: 나 당아 저 네가 사주지 바에 있는다 로주지 바에 있는다 천사지 바에 있는다 다 네가 소더니 녀리동 다 녀친다 더니 용 파리 다 도서 그 제니 로마 밀란도 녀선지 그거 넘버 10 부가 겐세 예바레 텐선이나
0: 아리
1: 그 옛나 용 당아롱 거 로티 그 녀뉴 체네 다다 선로 동도 다 니셈 그 동 다다 바지 로티 세동리 다 겐세 동 겐샤 공러레 예바 선도
0: 녀리
1: 내면은 이나 땅 아주 호텔에 나지 롱진다래.
0: 응응.
1: 나진 롱지 롱진다 인도 다 롬그 제라 몽이 때문에 여터바래.
0: 내리 된가.
1: 다도 롬그 치세 겸바데 나 치세 정도 겸바 나는 다 여터 데모 고니 때 몽이 시자데 통제 똥도 부가 고가래 요래.
0: 내리.
1: 다 옛날 때는 로마에 되는 괜찮다 간된 것은 로마 연체 좀보다 다 치체 여보다 소라 대장지 선로고 배진 돈이 선이가 누바 돈이 소근 지든 시자 몸보시 그 주는 세버 세탑 세바 세 마트북 돈이 다 정자용 거들아 괜찮아 예발해
0: 나리
1: 다 되든이나
0: 나리
1: 되는 대성가 나초 로지 세동데 나무롱이 제래다 로마고 로버티 자 체르토마도 다 로용그 지차데 포선 소바래 Tani sawa njitinji rini shiza mungbo xe ta hongtung nyung san tong lotu bare.
0: Adi.
1: Di yina wong ta lotu ki jicham dodo la ta nga tsu tenyansong sanwa tong wong du pexi tong mung du son na ta loma tsu la yinten rongi chi nomba xe chung chao zi nga nomba tong du.
0: Adi.
1: Ta di me na mishi zi te yue na ha kuwa de zin do ta tanda ka nomba zi. Tani yung gati dodo tu cha son na ta rongu ni rong su chi ta 공대자 처음에 보고 단어 넘어 버리래.
0: 네디.
1: 영어가 저 베이케이라 선언도나 다 뭐 이때 뭐 시다 다 런딜라 타서면요. 다 뭐 이때 뭐 시 처음에 바래. 근데 다 녀모 저거 치친 다면도 소라. 아 영어 한번 라라 선언도 소나 다도 뭐 소나 런 그때 인저도 로 뇽선 지금 너바데 레보시 용모도 바래.
0: 네디라.
1: 다 로마 아 카히들이요. 이거 님어서 진짜 특징 잡이 될 때문 용이 좀 온도 쳐놓아래. 아직 다 다천 다서들더니 얘는 진이 딱고 아 얘바 레바논아 딱 그러고 스딘지로 모시리 여터이 말.
0: 네리.
1: 아니 딜화바지는 다당 아주 통신 받 예주 그때니 대다고 로레겐도 재미든 거지 말했다.
0: 네리.
1: 어떤 그 개진 선댄지래. 아니 대성 다 용사바지는 다당아 초 한도 먼저 왔다 둘선 동도 다다 사준 진다라 휴지몬 친구지 로진다
0: 나디
1: 다 사준 진다 니가 소단 논디 노셔 저도더니 엄마 도수 소단니 아 쳐주구나 개개게 태운도 대방 님네 몇 번만 쳐줘
0: 나디
1: 더니 코초로 용 깔리 친구 잠 무토부 던다 마바치 쳐도 딱 코초 에 사중 진단이 댄스 댄스 대마 터도 그렇게 힘들지 던다 그래와 친구 좀 깔리 몸부 잠 그 던다 집 친구 터고 그 던다 통화시 때 빠띠 임바래 다다
0: 나리
1: 이때는 되면 소잔이 다 로티 전도 시나요 다 코초 깔리 친구 잠 못 그 마바치 쳐도 아 던데 지금 넘바 게진 조금은 아, 시발 조금은 다 던지 되기들어.
0: 나디.
1: 다 던지 통송.
0: 러서. 거든 제기 거니 그 다 재랑 갑토 때지 그긴 셰코니 난다 양나 아 홈마 인디 그 갑토 난다 다 끊트는 거인지 그 소치 셰탄다 다 그 소치 셰탄 거나 그긴 다 고나 샤고노 차파라 몽 보이오니 다치 글라가는 거인지 자친 지게 지시한나리 다 그긴 그 혼데 난다 소차든 손지나 그긴 그 혼데 난다 소치 그 요치 난다 예차이 난다 너 소수긴 탄나라 그쇼 양 차파르 지게 요니 라파다 그긴 그 혼데 글라가나 다르코인 나 그게 사실 에디나 첼리 장거저 원치는 이나 양 첼리 멤버한테 뭐 그거 주인 차라트게 요기 장거 더소송이 되나 양 차퍼즈게 요니티 안치는데 그게 참다가 있나 더소송